તાળો ઉમાળો શીદ પ્રસાર યસ સપ્ટેમ્બર એક તારખેર સકાળી દાવરાર આમચે સંગે હાજર આસા નિવૃત્ત શિક્ષક અને નાટક રસપી માનેસ્ત નોર્બર્ટ મિરાંદા કુલશેખર તાજે સંગે ઉલંગ ફોન કરા 6364204949 સંખ્યા આઈકોંગ વિસરનકત તાળો ઉમાળો શીદ પ્રસાર સપ્ટેમ્બર એક તારખેર રેડિયો સારંગ 107.8 FM આર હી